0: 생겨 오는 자 아마레디오 엑세팅도 뭐라 짜미로
1: 에이 깨다오 너 베키치레 너 아주 로파이 사레 아주 로마일로 거루 버스 에이 사이라로 자오
2: 라라라 하니 바니 가리 아래 에이 आत्मा चप्पल बोकेर
3: आफै यी मुर्दाहरु त हाम्रो पनि बाट लुकेर बसेका रहेछन् बाटो लुकेको कि हाम्रै कुरा काटेर बसेको होला।